0: आपके घर में किसी प्रियजन की मृत्यु हुई है, इस दुख की घड़ी में आपके साथ कंधे से कंधा मिलाकर अंतिम संस्कार की सभी रस्में ओम फ्यूनरल केयर करके देंगे। कैंटन रोड वेस्ट लंदन और इल्फर्ड ईस्ट लंदन में ओम फ्यूनरल केयर्स वेल वर्स्ड प्रीस्ट्स कैरी आउट ऑल द राइट्स एंड रिचुअल्स इन इंग्लिश, हिंदी, गुजराती, मराठी, तमिल एंड अदर लैंग्वेजेस। कॉन्टेक्ट कीजिए कल्पेश पटेल ऑन 0208-922-3344-24 Our line.
1: London's biggest Asian wedding fest and bridal fashion show, KMB with Shanila, brings you stunning bridal collections from leading Afghan, Bangladeshi, Indian, Pakistani and Middle Eastern designers showcased live on the runway, featuring special guest actress Kubra Khan and a spectacular Qawwali night with Ahmed Shah and group. 12th June at the Willows from 1 p.m. till late. Get your tickets on Eventbrite or call 07989972879.
2: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
3: બીએપીએસ મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
2: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
3: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
2: દર્શન પણ અને યુરોપ પણ.
3: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
2: કોલ 0208900-2323. ધ સ્ટાર ટૂર્સ,
3: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન. લંડન, ગુડ ન્યૂઝ, આપકા ફેવરિટ આઈટેક અબ TRS કેશ એન્ડ કેરી સાઉથ હોલ મે. હ્યુજ વેરાયટી ઓફ પ્રોડક્ટ્સ ઇન્ક્લુડિંગ ફ્રેશ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ with better prices. Perfect for retailers, traders, takeaways and caterers. iTech is open 24/7 with free parking. Full iTech at Unit 123 South Bridgeway, South Hall, UB2 4AX. Once you visit, you come again and again.
4: Like a Radio Network. Proud hospitality partner, Ragasan. Leica Extra Podcast. Be a part of the conversation. Details at leicaradio.com and the Leica Radio mobile app.
5: Star Trek of the Hour, sponsored by Star Tours. From Italy to Paris, Japan to USA, Star Tours takes you where you want to go. That's the Star Tours experience. Visit startours.co.uk.

0: रफी साहब की आवाज में जीने की राह फिल्म का ये खूबसूरत गाना हम तक पहुंचाया है भरत गंगाराम जी और निर्मला जी ने, बहुत बहुत शुक्रिया आप दोनों का ही। और अगला गाना अयूब भाई स्टार्ट रहिए, आप अपने कानों को एक्टिव रखिए। अयूब चौहान, पायल और शालिनी जी की फरमाइश का पिटारा खुला है। अगला गाना रफी साहब और लता जी की आवाज में।
1: Attention meat lovers of Rainer's Lane.
2: This is huge.
1: Tariq Halal is opening in Rainer's Lane on Wednesday the 17th of June. And you are all invited.
2: One day only. Spend just £1 and get up to £50 worth of top brand freebies.
1: But be quick. This golden giveaway is for the first 100 customers only.
2: Doors open at 10 a.m. sharp. 297 Rainer's Lane Pinner. HA55EH. Set your alarms, get there early and don't miss out.
1: Tariq Halal, Rainer's Lane. There is only one.
3: Now, banking with ICICI Bank UK works beautifully together.
4: Your iPhone becomes your ICICI Bank UK card with Apple Pay. Simple, secure and ready whenever you are.
3: Tap to pay in store or online across your Apple devices.
4: And with global account linkage, view your UK current account and India savings account balances all in one place.
3: Plus, send money to India seamlessly with the Money to India app.
4: ICICI Bank UK, smarter banking right at your fingertips.
3: Apple Pay is available on compatible devices. Terms and conditions apply.
4: ICICI Bank UK PLC is authorized by the PRA and regulated by the FCA and PRA.
1: Can love really be lost? Can home be taken away from someone's heart?
5: ये प्यार जहर की तरह होता है पता? तो ये आखिरी समय में चैन से मरने भी नहीं देता।
6: हमने है इश्क मस्ताना।
1: मैं वापस आऊँगा। A film by Imtiaz Ali.
5: अपने दिल के अंदर एक लड़की को रखना, जिसे 78 years से देखा तक नहीं।
1: Starring Diljit Dosanjh, Vedanga Raina and Sharvari. Music by A.R. Rahman. Produced by Birla Studios and Applause Entertainment. Main Vapas Aunga in cinemas on the 12th of June.
7: Bole, tu kya kar raha hai re?
8: Are Guru, aapke show ke ticket dhoond raha hoon.
7: Ye to batao, koi pata chala?
9: Guru, Guru, is 19 June ko The Prince Regent Hotel mein Kishore Kumar, yani aapke sangeet ka show hai. Suresh Kumar aur Indra Travel ki peshkash Crazy for Kishore on 19 June.
10: Saadhu, to shubhkam mein der nahi karni chahiye. Subah se shigar.
9: Crazy for Kishore at the Prince Regent Hotel on 19th June. To book all 0208-514-5400. Book online at Eventbrite.
11: Exclusive radio partner Laika Gold.
12: Location, location, location.
13: In real estate, location is everything. And this one is a winner.
12: Introducing Greens by Daniel, a premium collection of townhouses and villas
13: located in Dubai in a prime location for high appreciation.
12: Step inside and walk into fully furnished townhouses and villas with premium Italian furnishings.
13: Step outside and enjoy 50+ amenities inside the master community.
12: And the best part, townhouses and villas Greens start from just £711,000.
13: To book, call our London office on 02039635757. Greens by Danube. Prime location.
12: High appreciation.
13: In Dubai.
14: ધાર્મિક આસ્થા અને ભક્તિ સાથે જોડાવાનો સુંદર અવસર માં કૃપા ફાઉન્ડેશન યુકે લઈને આવી રહ્યું છે શ્રીમદ ભાગવત સપ્તાહ 7 થી 13 જૂન 2026 સુધી રોજ બપોરે 3 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી કથા વાચન કરશે શ્રી વિપુલ કૃષ્ણ શાસ્ત્રીજી જુનાગઢવાળા વેન્યુ ફર્સ્ટ ફ્લોર યુનિટ 2 10 સ્ટોનફિલ્ડ વે સાઉથ રાઇસલી HA40JS રોજ સાંજે 6 વાગ્યા પછી પ્રસાદ ની વ્યવસ્થા રહેશે ડોનેશન અને વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરો રશ્મિ શાહ 0777-228-7509
15: 105 સુપર હિટ શોઝ પછી હવે લંડન માં આવી રહ્યું છે એક ધમાકેદાર ઇન્ટરનેશનલ ગુજરાતી કોમેડી જયઝ એન્ટરટેનમેન્ટ લઈને આવી રહ્યા છે સખણા રેજો હસબન્ડજી લીના શાહ અને સમીર શાહ સાથે હાસ્ય ની ફૂલ ગેરંટી ફ્રાઈડે 26 જૂન 27 પાટીદાર સમાજ વેમ્બલી પાર્ક માં રાતના 8 વાગે ટિકિટ બુકિંગ માટે વિઝિટ કરો eventbrite.co.uk કોલ કરો વિડિયોરામા અથવા કોલ કરો મિસ્ટર બી 07860-280-655 મહારાજા ટૂર્સ પ્રેઝન્ટ્સ દિવાળી ધમાકા 2026 13 નાઇટ દિવાળી ઓર નવરાત્રિ ક્રુઝ ઓન MSC વર્ચ્યુઓસા ભજન જેમિંગ મહેફિલ નાઇટ્સ રાસ ગરબા બોલીવુડ એન્ટરટેનમેન્ટ ઓર ફુલ ઓન મઝા સ્પેન ઓર પોર્ટુગલ કે સનશાઇન પોર્ટ્સ ફુલ બોર્ડ ક્રુઝ ઓર ઇન્ડિયન ખાના ઇન્ક્લુડેડ ફ્રોમ ઓનલી £1,179 પર પર્સન વિઝિટ maharajatours.co.uk યા કોલ 07956 154 846
16: Discover Malta and Gozo with a twin center island escape. Fly from a choice of UK airports year round and enjoy 3 nights in Malta. A ferry trip to Gozo for another 3 nights and more. Prices start from just £399 per person. For great deals on cruise and holidays, visit Skylord Cruise and holidays.com or call 0192 388 3100. Atoll protected.
17: Minar Jewelers. Agar aap sona bechna chahte hain ya valuation karwana chahte hain to uski sahi qeemat ke liye tashreef le jaiye Minar Jewelers par 181 Upper Tooting Road ya visit kijiye minarjewelers.com. Call 0208-767-7627.
18: This is the Leica Radio Network. You heard. The Leica Group, consisting of Leica Radio and Leica Gold, is once again the number one Asian commercial group in Greater London. Advertise today across our four stations on 0207 132 1458 or sales at leicamedia.co.uk.
19: On Rug with Golden Rug.